تو میری سجده ماله ازربایجانی ترکولی سامقالو سرتیانو بیسر ترتیم تا باری متماشیم ترکتی استراتیگی اولده ترکولی از رومن بیس سندری سجده مالم اونور بیهانما کنس خده بگاگه تا ازربایجانی سرول زه ترکول سامقالوشیم ازربایجان ترکتی سورتی ارتو بپسده ترکول سخنزی پوه بشوریز گن میتره با تنمش روملو بازم اونور بیهان مگنس خدارم اوزم ارتساو کنش ازربایجان زغزه بیشه پسه بم خول سامخرد کافکاسیز پرگ لبشی سکمالی سیار آریز دغس ازربایجانی ترکل سامخالوشی از روونه بیسر ترتیب مشنالوانی چندریا تورانولی دیست والساز ریسی دا ترکیزمیز پیلوسوپی سر ترتیب تاوالی چندری سام اتاس خلاسود خموزداتیانی زلبی سرطولی سخنزه پوه بریو بیز ایتابی شمدگ مردیول لیدری سیدر علیویس میر چموق علی ببول مسخن زپو ابریو بیس خازما سبوزیولی چاوق ارا ازربایجان سمجام اندل زلیر باز پریزند الهام علیویس خمزغنالو بیز دروز ام خازما اخالی دبس میاختی ادا نشنلوانی استوریولی شدگی مغز اولی اکنا ازربایجانی ستری توریولی مطلیانو بیس آغد گنیس ازربایجانی اوکو ایرترتی سخن زپوا რომელიც აქტიურად და წამყვანროლს ასრულებს თურქული სამყაროს ინტეგრაციაში. თუმერის თავმჯდომარემ აღნიშნა, რომ დღეს თურქული სამყაროს ერთიანობა აზერბაიჯანის სახელმწიფო პოლიტიკაში არა მხოლოდ ისტორიულ და კულტურულ კონცეფციაა, არამედ კონკრეტულ პოლიტიკურ, ეკონომიკურ, სატრანსპორტო უსაფრთხოების და ჰუმანიტარული თანამშრომლობის მიმართულებად იქცა. პრეზიდენტ ილჰამ ალიევის იდეა ჩვენ ერთი ოჯახი გვყავს და ეს არის თურქული სამყარო ასევე გამოხატავს ამ სახელმწიფოს პოლიტიკის არსს. ბეიჰანმა ხაზგასმით აღნიშნა, რომ აზერბაიჯან-თურქეთის ურთიერთობები და თურქული სამყაროს ქვეყნებს შორის